નમસ્કાર. વિવિધ ભારતી વડોદરાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, શક સંવંત 1948ના શ્રાવણ માસની 7મી તિથિ, તદનુસાર 29 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57 થઈ ચૂકી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું પાયલ શર્મા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી. આપ સૌને સ્વસ્થ, સુંદર અને સુરમય સવારની શુભકામનાઓ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંડાણ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં આ વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. દુબઈથી આવેલી મહિલા 35 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે એક ખાનગી ચેનલ દ્વારા આયોજિત કોન્કલેવમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા 44 ઉદ્યોગ સાહસિકોને આ પ્રસંગે એવોર્ડ અર્પણ કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. કેબિનેટમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીના અગાઉના આહવાનને અનુસરીને ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ અભિયાનમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વૈશ્વિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઓછામાં ઓછો 1 કલાક શ્રમદાન કરશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: દર મહિનાના પહેલા રવિવારે સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે. સ્વૈચ્છિક રીતે આપણા કાર્યક્રમ સવારમાં 1 કલાક આપવાનો, શ્રમદાન કરવાનો નિર્ણય એ તો છે. પહેલો રવિવાર હવે આ મહિનાનો આવવાનો છે ત્યારે તમામ લોકોને આ મુહિમમાં જોડાવા માટે હું વિનંતી કરું છું. સવારે 8 થી 9 એક કલાક આપણે સાથે મળીને શ્રમદાન કરીએ.
0: આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ આપવાનો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રીટના બનશે. ફિલ્ડમાં કાર્યરત વીજ કર્મચારીઓની સલામતી માટે વિશેષ નિર્દેશ પણ મુખ્યમંત્રીએ આપ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાતને વધુ એક સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ડિજીટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતની આ નવીન પહેલને એનસીઇઆરટી પરખ દ્વારા બિરદાવવામાં આવી છે. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગુજરાત મોડેલનો અભ્યાસમાં રૂચિ દાખવી અને આ અંગે આયોજિત વર્કશોપમાં જોડાયા હતા. એનઈપી 2020ની ભાવના અનુસાર હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણ સુધી મર્યાદિત નહીં રહે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના સરહદી જંગલ વિસ્તારમાં વાઘની હાજરીની પુષ્ટિ છોટાઉદેપુર વન વિભાગે કરી છે. છેલ્લા અંદાજે 17 મહિનાથી નરવાઘ દાહોદની છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટર વિસ્તારના જંગલોમાં અવરજવર કરી રહ્યો હોવાનું વન વિભાગના મોનિટરિંગમાં સામે આવ્યું છે. છોટાઉદેપુરના એસીએફ ફતેસિંહ મીનાએ જણાવ્યું હતું કે રતનમહાલ, કેવડી, કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં વાઘની હિલચાલ નોંધાતા સતત નજર રાખવામાં આવી રહી છે.
2: पिछले 17 महीने से जो हमारे 2 डिस्ट्रिक्ट है, दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है. अभी इसके जो प्रे बेस है उसके लिए हमने काफी प्रिपरेशन कर रखी है कि जैसे कि जो ग्रासलैंड है उसको इम्प्रूव कर रहे हैं और जो वाटर की अवेलेबिलिटी है उसमें भी हम काफी वाटर रिसोर्स में डेवलप कर रहे हैं. इसके साथ ही जो फ्यूचर प्लानिंग है जैसे ट्रांसलोकेशन उस पर भी हम डिस्कस कर रहे हैं.
0: अहमदाबाद

0: એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા મુસાફર પાસેથી 35 લાખનું સોનું ઝડપાયું છે. મહિલા મુસાફર સોનાની પેસ્ટ શરીરમાં છુપાવીને આવી હતી. મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે અટકાયત કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગને સોનાની દાણચોરીની માહિતી મળી હતી, જેના આધારે ધરપકડ કરાઈ હતી. ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમતનું મુખ્ય કેન્દ્ર બનાવવાની દિશામાં સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ગ્લાસ્ગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં રાજ્ય સરકારની એક વિશેષ પ્રતિનિધિ ટીમ પહોંચી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સામેલ છે. આ મુલાકાત દરમિયાન ગ્લાસ્ગોથી શ્રી સંઘવીએ કહ્યું કે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત અને ભારત સંપૂર્ણ તૈયાર છે.
1: 2023 कॉमनवेल्थ गेम्स वो अहमदाबाद मेजबानी करने के लिए आगे बढ़ रहा है. हमारी टीम स्पोर्ट्स वेन्यू, पार्किंग फैसिलिटी, एक्रेडिशन, स्पोर्ट्स डिलीवरी, गेम डिलीवरी, हाउसिंग एवं स्पोर्ट्स रिलेटेड सभी नॉर्म्स और गेम डिलीवरी तक की पूरे प्लानिंग के लिए यहाँ पे आने वाले दिनों में भाग लेगी. उसी के साथ साथ मैं कई गेम्स को खास तौर पे कॉमनवेल्थ की कमेटी के साथ ऑब्जर्वेशन सेशंस जो है उसमें भी जाने वाला हूँ.
0: જો ભારતને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની સત્તાવારી યજમાની મળે છે તો રાજ્યનો આર્થિક વિકાસ થશે. સૌથી મોટો ફાયદો સ્થાનિક યુવા રમતવીરોને થવાનો છે, જેમને પોતાના જ દેશમાં વૈશ્વિક કક્ષાના ખેલાડીઓ સામે રમવાની અને આધુનિક તાલીમ મેળવવાની સુવિધા મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક ચેનલ AIR News_ABD ને ફોલો કરશો. આજે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજનો દિવસ ગુરુને વંદન અને ગુરુ શિષ્ય પરંપરાને જાળવી રાખવાનો દિવસ. આજે રાજ્યમાં અનેક મંદિરોમાં ગુરુપૂજન અને ગુરુવંદન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વહેલી સવારથી જ શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે આજે દિવસભર લોકોનો મેળાવડો થાય તેને લઈને મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને ભટજી મહારાજનું તેમના અનુયાયીઓ દ્વારા પૂજન અર્ચન પણ કરવામાં આવશે. રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા અત્યાર સુધી આ સિઝનનો કુલ 371.8 mm વરસાદ નોંધાયો છે અને હજુ પણ 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દાહોદમાં સૌથી વધુ 18 ઇંચ, જ્યારે સૌથી ઓછો વરસાદ 9 તાલુકામાં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જુલાઈથી વરસાદનું જોર વધશે. 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર 31 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
2: પડને કા સંભાવના રહેગા. ધીરે ધીરે રેનફોલ ઓરેન્જ વાર્નિંગ કે સાથ નર્મદા દાલ ઓર તાપી કે લીએ આઇસોલેટેડ પ્લેસીસ મેં કબૂતર સામને યેલો વાર્નિંગ કે સાથ ભારે વરસાદ કા સંભાવના રહેગા.
0: ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે રાજ્યમાં 15 જૂનથી આજ દિન સુધીમાં 17,000થી વધુ મેડિકલ અને પેરામેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 4,655 મેડિકલ કેમ્પ દ્વારા 101.20 લાખથી વધુ દર્દીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી. ચોમાસાના રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે કુલ 6.91 લાખથી વધુ પાણીના નમૂનાઓનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 477 મેડિકલ અને પેરામેડિકલ ટીમો દ્વારા 12,972 દર્દીઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી છે. રાજ્યમાં સતત ચાંદીપુરાના વધતા કેસને લઈ આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ચાંદીપુરાથી પ્રભાવિત માણસા તાલુકાના ચરાડા ગામના સીમ વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ સાથે જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝીટીવ કેસ નોંધાયા છે. બાળકના મોતનો આ બીજો બનાવ સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક તકેદારીના પગલાં વધુ સઘન પણ બનાવ્યા છે. ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બેંક લિમિટેડ દ્વારા નવનિર્મિત ભવન સહકાર ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ડિજીટલ માધ્યમથી જોડાઈને ભવનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે અંદાજે ₹8 કરોડના ખર્ચે નિર્માણ પામેલું અદ્યતન ભવન આગામી દિવસોમાં ખેડૂતો તેમજ બેંકના સભાસદોને આધુનિક સુવિધા પૂરી પાડશે તેમ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાને નિકાસનું હબ બનાવવા

0: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ એઇડ્સ એક્સપોર્ટ હબ પહેલ અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય અભિયાનના પ્રથમ તબક્કામાં દેશના 120 પ્રાથમિક જિલ્લાઓની સાથે રાજ્યના અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, મોરબી, જૂનાગઢ, ભરૂચ, વડોદરા, આણંદ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી અને રાજકોટ સહિત 15 જિલ્લાની પસંદગી કરાઈ છે. રાજકોટ માત્ર ઉત્પાદન ક્ષેત્રે જ નહીં પરંતુ વૈશ્વિક સપ્લાય ચેનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે, જેને લઈ ગત વર્ષે જિલ્લામાંથી 30,500 કરોડથી વધુની નિકાસ પણ થઈ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી દાયકામાં સેમીકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. દુબઈથી આવેલી મહિલા 35 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચીની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધી 75 થયો. મૃતકોના વારસદારોને 4 લાખની સહાયની જાહેરાત. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ચર્ચા ફરી શરૂ કરાશે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે ગૃહમાં આ બિલ વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. આ બિલ જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. આ બિલમાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેપર લીકના કેસોનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે બિલમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશમાં દૈનિક સુનાવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની જોગવાઈ છે.
1: 2 મહિને કે ભીતર સારી જાંચ મુકમ્મલ કી જાયેગી ઓર ઉસકે બાદ જો ભી ટ્રાયલ કોર્ટ હોગા ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ ઉસમે યે 3 મહિને યાની જિસ દિન વારદાત રિપોર્ટ હુઈ હૈ ઉસ દિન સે લેકર કે આખરી નિર્ણય આને તક 5 મહિને સે જ્યાદા અવધિ કાલ નહીં રહા જાયેગા.
0: દરમિયાન ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકાર શિક્ષણ ક્ષેત્ર પ્રત્યે ગંભીર નથી અને તેનો વાસ્તવિક સુધારા લાવવાનો કોઈ ઇરાદો નથી.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના નિવાસસ્થાને સચિવ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ નાણાં અને અર્થતંત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેકનોલોજી સંબંધિત મંત્રાલયો અને વિભાગોના ભાવિ કાર્યસૂચીની સમીક્ષા કરી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ વિકસિત ભારતના લક્ષ્યો તરફના પ્રયાસોને વેગ આપવાનો હતો. બેઠક દરમિયાન શ્રી મોદીએ મંત્રાલયો અને વિભાગોને એકતાની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. નાગરિક કેન્દ્રિત શાસનના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતના લોકો શાસનના કેન્દ્રમાં રહેવા જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે દરેક નિર્ણય અને નીતિ સામાન્ય નાગરિકના હિતો અને આકાંક્ષાઓ સાથે સુસંગત હોવી જોઈએ. શ્રી મોદીએ જણાવ્યું કે ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષા માટે ડિજીટલ સિસ્ટમ અને માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવા માટે પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ઉભરતા સાયબર જોખમો સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. ભારત વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા નાવિકોના આપૂર્તિ કરનાર દેશ તરીકે ઉભરી આવ્યું છે, જેણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં 3,11,936 દરિયાઈ વ્યવસાયિકોનું યોગદાન આપ્યું છે. બીમકો આઈસીએસ સી ફેરર વર્કશોપ રિપોર્ટ 2026 મુજબ ભારત હવે વૈશ્વિક દરિયાઈ કાર્યબળમાં 12.16% હિસ્સો ધરાવે છે. ફિલિપાઈન્સ આ યાદીમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતે ચીન, રશિયા અને ઇન્ડોનેશિયાને પાછળ છોડી દીધું છે. આસામમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સત્તાવાર સંખ્યા 75 થઈ ગઈ છે. ગઈકાલે શિવસાગર જિલ્લામાં વધુ 7 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉપલા આસામના અસરગ્રસ્ત જિલ્લાઓના પૂરની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી

0: ઓસરતા જાય છે. મોટાભાગના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી સહિતની આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનારના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. 1 લાખથી વધુ ગંભીર પૂરગ્રસ્ત પરિવારોને તેમની તાત્કાલિક આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિ પરિવાર 15,000 રૂપિયા આપવામાં આવશે. ઝારખંડમાં સુરક્ષાદળોએ તેમના નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. મુખ્ય માઓવાદી નેતા અને પોલીટ બ્યુરો સભ્ય મિસિર બેસરાની ધનબાદ ગિરિહીર સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 1 કરોડનું ઇનામ હતું. સંયુક્ત ઓપરેશન દરમિયાન પ્રાદેશિક સમિતિના સભ્ય મહેનાત ઉર્ફે મોચુ, માઓવાદી કાર્યકર ગૌરવ અને 2 ગ્રામજનોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મોચુ પર 15 લાખનું ઇનામ હતું. ગૃહમંત્રાલયે સશસ્ત્ર સીમાદળમાં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ વાર્ષિક ભરતી પ્રક્રિયામાં કોન્સ્ટેબલની 50% જગ્યાઓ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. આ નવા નિયમો 27 જુલાઈથી અમલમાં આવ્યા છે. નવા નિયમો લાગુ થતાં 2011ના જૂના ભરતી નિયમો હવે લાગુ રહેશે નહીં. સૂચના અનુસાર ભૂતપૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષા, શારીરિક ધોરણ પરીક્ષણ અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવશે. ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત જગ્યાઓ માટે ભરતી 2 તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં અનામત જગ્યાઓમાંથી 50% જગ્યાઓ ભરવામાં આવશે અને બીજા તબક્કામાં બાકીની ખાલી જગ્યાઓ માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા હશે. પ્રથમ અગ્નિવીર બેચના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેચના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરવાની જાહેરાત કરી છે અને SBIના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર ગિરિકુમાર નાયરને સત્તાવાર લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા છે. RBI જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને કંપની એક્ટ 2023ની જોગવાઈઓ મુજબ બેંકને બંધ કરવાની મંજૂરી આપતા દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ બેંકના કાર્યપ્રણાલી ઉપર ઉલ્લંઘન અને ચિંતાઓનો ઉલ્લેખ કરીને પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરવાની જાહેરાત કરી હતી. RBIએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે બંધ થવાની પ્રક્રિયા છતાં પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે તેના તમામ થાપણદારોની જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતું ભંડોળ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ સામે પાકિસ્તાની સૈન્ય દ્વારા ઘાતક બળોનો ઉપયોગ કરવાના અહેવાલોની સ્વતંત્ર અને પારદર્શક તપાસની હાકલ કરી છે. તેણે પાકિસ્તાની અધિકારીઓને સંદેશાવ્યવહાર પુનઃસ્થાપિત કરવા અને મીડિયા અને સ્વતંત્ર નિરીક્ષકોને પ્રદેશમાં પ્રવેશ આપવા વિનંતી કરી. એક નિવેદનમાં એમ્નેસ્ટીએ જણાવ્યું કે દક્ષિણ એશિયા માટેના કાર્યકારી પ્રાદેશિક નિર્દેશક ઇઝાબેલ લેસીએ પ્રાદેશિક ચૂંટણીના પહેલા દિવસે રાવલકોટમાં પ્રદર્શનકારીઓ સામે સુરક્ષાદળો દ્વારા ઘાતક બળના ઉપયોગ પર પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે વાતચીત કરી છે અને ચર્ચાઓ સકારાત્મક રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: BCCI ने कप्तान शुभमन गिल की कप्तानी में अधिकतर युवा खिलाड़ियों को टीम में शामिल किया है. ऑफ स्पिनर सारांश जैन को पहली बार भारतीय स्क्वाड में जगह मिली है. मानव सुथार, गुरनूर बरार, साई सुदर्शन, देवदत्त पड़िकल और ध्रुव जुरैल जैसे युवा खिलाड़ियों को अच्छे प्रदर्शन के दम पर टीम में शामिल किया गया है. वहीं अनुभवी रविन्द्र जडेजा टीम में वापसी कर रहे हैं. भारत और श्रीलंका के बीच पहला टेस्ट मुकाबला 15 से 19 अगस्त के बीच गाले अंतर्राष्ट्रीय क्रिकेट स्टेडियम में खेला जाएगा, जबकि दूसरा टेस्ट मुकाबला 23 से 27 अगस्त के बीच कोलम्बो के SSC क्रिकेट ग्राउंड में होगा. अर्जुन शर्मा, स्पोर्ट्स कैन.
1: અને ભારતીય ખેલાડીઓએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને લાંબા અંતરના દોડવીર ગુલવીરસિંહે રજત ચંદ્રક જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. દરમિયાન એશિયન ગેમ્સના કાંસ્ય ચંદ્રક વિજેતા ગુલવીરસિંહે પુરૂષોની 10,000 મીટર દોડમાં ઐતિહાસિક રજત ચંદ્રક જીત્યો, જે કોમનવેલ્થ ગેમ્સમાં આ ઇવેન્ટમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
3: આજના મોટાભાગના અખબારોએ એન્ટી પેપર લીક બિલ પર

0: લોકસભામાં થયેલ હોબાળો અને વિદ્યાર્થી પ્રદર્શનથી જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે સગીર દેખાવનાર છાત્રોને તત્કાળ છોડવાના આદેશના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ, નિર્દોષ વિદ્યાર્થીઓ મુક્ત થાય, રાજ્યોને એફઆઈઆર પર તપાસની છૂટ. દેશમાં દર ચારમાંથી એક નવો કોમર્શિયલ પાયલટ મહિલા. પશ્ચિમ બંગાળનો મોટો નિર્ણય, પોલીસની ઇમેજ સુધારવા તાલીમ માટે કર્મીઓને ગુજરાત મોકલશે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, શિક્ષણમંત્રી પ્રહલાદ જોશી મુદ્દે લોકસભામાં હોબાળો, ઝેનઝી પર લાઠીચાર્જની સુપ્રીમ તપાસ કરાવશે, સગીરોને છોડી મૂકવા આદેશ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચિની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામ પૂરમાં મૃત્યુઆંક વધી 75 થયો. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલબીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ध्वनि तरंगों की ताल पर आप विविध भारती के संग हैं। थोड़ी ही देर में सुनिए चित्रलोक।
1: गुड मॉर्निंग 93.9 मेगाहर्ट्ज पर आप सांभ रहे छो विविध भारती वडोदरा, देश की सुरीली धड़कन, KJIT सावली टाइम। અત્યારે સવારના 8:30 થઈ છે। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
5: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
4: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
6: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
7: હા, વરસાદમાં।
6: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી.
4: આપ સાંભળી રહ્યા છો 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન, વર્ણેકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વર્ણેકર જ્વેલર્સના જ. વર્ણેકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
5: આ ભાગના પ્રાયોજક છે MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
6: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે MK ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
7: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ MK ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો MK ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: KJIT સાવલી.
8: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
8: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
8: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
9: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
10: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
9: એજ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર EMI ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
10: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
9: તમે કોણ?
11: RBI કહે છે,
9: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન. સારા ગણદેહીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોકા ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
7: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
6: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
8: વિવિધ ભારતી સે આપ સુન રહે હૈ ચિત્રલોક.

0: ધ ગ્રેટ મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
4: 19 જુલાઈ થી 9 અગસ્ત શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.

0: ગુડ મોર્નિંગ 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. દોસ્તો, દિલ થામ કે રખીએ. જી હા, દિલ થામ કે રખીએ. આ ગયા હૈ વો મોકા જબ અપની આવાજ કે સાથ અપના ફરમાઇશી ગીત સુનને કો મિલેગા. આઈએ સુનતે હૈ ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી, જો લેકર આ રહે હૈ જલપેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: હેલો વિવિધ ભારતી. જય શ્રી કૃષ્ણ. જલ્પેશભાઈ.
0: જય શ્રી કૃષ્ણ.
1: રમેશભાઈ. હા, જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ. બોલો બોલો રમેશભાઈ, કેમ છો?
1: શાંતિ.
0: નોકરી પર પહોંચી ગયા? તો કયું ગીત સંભળાવીએ રમેશભાઈ આ વખતે? ચોક્કસ સંભળાવી જઈશું. તો રમેશભાઈ, બાકી શું કહો છો? કહો. ચોક્કસ ચોક્કસ યાદ આપીશું.
1: રમેશભાઈ, ગોવિંદભાઈ, મંગળભાઈ, ગોવિંદભાઈ, અકબરભાઈ,
0: બરાબર.
1: હાલો આપો. નરેન્દ્રભાઈ.
0: નરેન્દ્રભાઈ સાથે મારે વાત નથી કરવી રમેશભાઈ, એમને ખબર છે મારે કેમ વાત નથી કરવી.
2: હેલો વિવિધ ભારતી.
0: મેં નાજ પાડી રમેશભાઈ ને કે મારે વાત નથી કરવી નરેન્દ્રભાઈ જોડે, અને નરેન્દ્રભાઈ ને ખબર છે કેમ વાત નથી કરવી.
2: ના ના, અમે વિચાર કર્યો છે કે આ બેન્જોલા યાર આકાશવાણી માં આવી જઈશ.
0: શું છે નરેન્દ્રભાઈ, બાકી કહો.
2: બસ આજે તો કામકાજ ચાલતું હતું એટલે ટાઈમ પણ મળ્યો નહી. તો આ બાજુ આવ્યો તો રમેશ કાકા વળી ફોન લગાવ્યો તો વાત કરો તો મને લાગ્યું લાવો, એકદમ મને વાત કરી લેવા દો.
0: બરાબર છે, બહુ સરસ.
2: શું ચાલે છે?
0: બસ બસ એકદમ મજામાં છે.
2: એવું છે?
0: હા. તો રમેશભાઈ છે, રમેશભાઈ એ ગીત આપ્યું છે, એક ગીત અમે સંભળાવીએ.

0: હેલો વિદ્યાર્થી.
1: હેલો વીર ભારતી.
0: જાયદાબેન,
1: ઓળખી છે?
0: ઓળખી જઈએ ને તમને. કેમ છો?
1: બસ, તમે કેવા છો?
0: બસ બસ, અમે એકદમ મજામાં છીએ. અને જાયદાબેન, હવે તો કેરીનું અથાણું બની ગયું હશે કે નહીં હોય?
1: બનાવી દીધું.
0: હા, તમે કહેતા હતા કે ઋણ તપે પછી કેરીનું અથાણું બને.
1: હા,
0: હવે તો બનાવી દીધું હશે. તમે તો કેટલું બનાવ્યું? તમે
1: મીડિયમ જ બનાવ્યું, થોડુંક જ.
0: એકાદ કિલોનું?
1: હા, બસ.
0: લે, તો તમે તે દિવસે વાતો તો એવી કરતા હતા કે 20 કિલોનું બનાવવાના હોય. બરાબર બરાબર. તો આજે કયું ગીત સંભળાવે જાયદા બેન?
1: આજે એક મહેલ હો સપનો કા.
0: એક મહેલ હો સપનો કા ગીત કયું સંભળાવીએ?
1: દિલ મેં કિસી કે પ્યાર સા જલતા હુઆ દિયા.
0: ચોક્કસ સંભળાવીએ.

0: 93.9 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન, KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રુવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
3: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
3: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
2: તમે કોણ?
4: આરબીઆઈ કહે છે,
2: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: પૂજા પ્લસ, પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
6: હરરોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
7: હેલો વિદ્વાર્થી.
8: હેલો વિદ્વાર્થી, જલ્પેશભાઈ.
7: હા જલ્પેશ, વાત કરું છું.
8: હા, હું મીના બોલું છું, કુંડેલા.
7: બોલો બોલો મીનાબેન, કેમ છો?
8: બસ આ વખતે બહુ ટાઈમ લાગી ગયો.
7: સર્વિસ પર પહોંચી ગયા નહીં?
8: હા, સર્વિસ પર જ છે, પણ બહુ ટાઈમ લાગી ગયો ફોન કરવામાં, લાગ્યો જ નહીં.
7: બરાબર છે, હવે તો લાગી ગયો ને. ગીત આપી દો ને.
8: વરસાદ નું ગીત આપજો. સારું,
7: વરસાદ નું ગીત કયું આપીએ?
8: તમને જે ગમે.
7: ગુરુ ફિલ્મ નું આપીશું.
8: સારું
7: સારું, મળે.
8: નામ આપી દો.
7: આપી દો.
8: કુંડેલા ના ને ગુલશરબેન, સંજયબેન.
7: ઓકે, તમારું ફરમાઈશ નું ગીત સાંભળ્યું હતું કે નહીં? કૃષ્ણ કોટેજ નું.
8: હા સાંભળ્યું હતું ને, બંને સાંભળ્યું હતું.
7: બરાબર બરાબર.
8: હું કદાચ મિસ કરી જાઉં તો મારા ફ્રેન્ડ છે ને બધા, નરેન્દ્રભાઈ છે, ગુરશદભાઈ છે, બધા રેકોર્ડિંગ કરીને મને મોકલી દેશે.
7: બરાબર છે,
8: એમને ખબર હોય છે કે કદાચ હું સાંભળી નહીં શકું. પણ એવું તો ના બને કે હું સાંભળી ના શકું, પણ ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે. તો
7: બરાબર છે, ક્યારેક કઈ કામ માં રહી ગયા હોય.
8: હા, અને હું કામ કઈ કઈ કરતી હોય ને તો પહેલા જ કહી દઉં છું કે આજે માસ મિસ થઈ જશે, પણ જરી હેલ્પ પડ દેજો.
7: બરાબર, વાહ વાહ,
8: આવી જાય.
7: બહુ સરસ, સારું સારું. તો તમને ગુરુ ફિલ્મ નું ગીત વરસાદ નું સંભળાવીશું.
8: સારું સારું, થેન્ક યુ.
7: ઓકે, આવજો.

0: લાગી ગઈ, પછી બંધ થઈ ગયો.
1: તમારો ફોન લાગી ગયો ને?
0: તમારો
1: પાયલબેન ના નસીબ માં વાત કરવાનું જ નથી.
0: એવું તો કઉ, આપડા બેન જ લેવું છે.
1: બોલો બોલો વર્ષાબેન, કયું ગીત સંભળાવ્યું આ વખતે તમને?
0: લાવારીસનું સાંભળવાનું.
1: લાવારીસનું, સારું સારું વર્ષાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીશું લાવારીસનું.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા, દેશ કી સુરીલી ધડકન. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: કે જે આઈટી સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: હેલો વિદ્યાર્થી.
2: હેલો વિદ્યાર્થી.
1: હા, કોણ વાત કરો છો?
2: સાહેબ, હું હરિરામ સોખડાની બાજુમાં મિસ્સાપુરાથી ભાઈલાલભાઈ બોલું છું.
1: બોલો બોલો ભાઈલાલભાઈ, કેમ છો?
2: શું નામ સાહેબ તમારું?
1: જલ્પેશ. ભાઈલાલભાઈ, આપણી બીજી વાર વાત થઈ.
2: હા હા, એક વાર કદાચ વાત થઈ છે
1: જલ્પેશભાઈ,
2: પણ તમારું નામ યાદ નતું.
1: કઈ કઈ વાંધો નહીં ભાઈલાલભાઈ, બોલો શું કહો છો? બસ બસ, એકદમ મજામાં છે. તમારી 16 જૂને આપણી વાત થઈ હતી ભાઈલાલભાઈ. તમારી સાથે વાત થઈ હતી આપણે.
2: બરાબર બરાબર.
1: તો આ વખતે કયું ગીત સંભળાવીએ?
2: હવે આ વખતે દિલ પિક્ચર નું ગાયન આપી દેજો ને.
1: ચોક્કસ. કયું આપીએ?
2: તમને જે યોગ લાગે.
1: ચોક્કસ.
2: અત્યારે યાદ તો છે ઓફિસમાં.
1: બરાબર છે. અને એ ફિલ્મ પણ બહુ સરસ છે, ગીતો સરસ છે.
2: હા, ફિલ્મ બી બહુ સારું હતું.
1: હા,
2: અને એના ગીતો બી સારા હતા. અમે વિવિધ ભારતી મારી ઓફિસમાં રેડિયો મારા દેશ પર જ હોય છે.
1: બરાબર.
2: એટલે આખો દિવસ સાંભળીએ જ છે.
1: મને લાગે છે ગઈ વખતે તમે ભાઈલાલભાઈ આશિકી ફિલ્મ ગીત આપેલું.
2: હા, એ બધા જૂના પિક્ચરોનો ગાયનો સાંભળવાનું ગમે.
1: બરાબર છે. આ બધા ગીતો ખુબ સરસ છે, મજા આવે છે સાંભળવાની.
2: હા, મજા આવે, મજા આવે.
1: સારું સારું ભાઈલાલભાઈ, ચોક્કસ મળીશું ને. દિલ ફિલ્મનું ગીત તમને સાંભળવું.
2: ચોક્કસ.
1: આવજો
2: આવજો.

0: ધારતી.
1: હા, હેલો વિદ ભારતી,
0: હા, હું માધુરી બોલું છું,
1: બોલો બોલો
0: પાંડલજા
1: બોલો બોલો.
0: ક્રિસમસ
1: માધુરી બેન
0: ચોકલેટ.
1: કેમ છો? આપણે બીજી વાર વાત થઈ.
0: બીજી વાર વાત કરી છે,
1: હા
0: ત્યારની ફોન લગાડું છું,
1: બરાબર છે.
0: અભી લાગ્યો
1: અરે,
0: ફાઇનલી.
1: તમે સિંગલ મધર છો એવી વાત કરી હતી.
0: હા, એટલે મારે ગાયન સાંભળવું હતું.
1: ચોક્કસ સંભળાવી દઈએ ને. કયું ગીત સંભળાવીએ?
0: મને પેલું સનમ બેવફા વાળું
1: કયું ગીત સંભળાવીએ?
0: પેલું છે ને, તુને દિલ મેરા તોડા કભી
1: ચોક્કસ
0: કા ના છોડા, એ વાળું.
1: ચોક્કસ ચોક્કસ સંભળાવીએ. તો શું કરે છે બંને દીકરીઓ? મજામાં છે?
0: મજામાં છે, કોલેજમાં છે.
1: હા, એ વાત થઈ હતી આપણે. તો કેવું ચાલે છે
0: હા,
1: એમનું ભણવાનું?
0: સારું ચાલે છે.
1: બરાબર છે. તો બીજું કંઈક જણાવો માધુરી.
0: કઈ નહીં, ગરમી બહુ પડે છે, વરસાદ આજુ આવતો નહીં.
1: વરસાદની તો બધા જ રાહ જોઈને બેઠા છે.
0: બધા રાહ જોઈને બેઠા, બહુ જ ગરમી છે બા.
1: પણ માધુરીજી, પછી વરસાદ પડશે પછી તમારી તકલીફો વધશે ને, કપડાં નહીં સુકાય.
0: તકલીફ? હા, એ જ તો પ્રોબ્લેમ.
1: વરસાદ
0: તો ઘરમાં દોરી બાંધીને સુખાડીએ છીએ રાતે.
1: હા, એટલે પણ પછી
0: ક્યાં કરે,
1: ઘરમાં બધી જ જગ્યાએ કપડાં કપડાં હોય, સુકવા મૂક્યા હોય, પંખા ચાલુ કરીને
0: ચાલુ. અને તાપ જયારે નીકળે ને તો ફટફટ બહાર બી આવવું પડે નાખવા.
1: હા, અને પછી બહાર કપડા નાખો એવા પાદળ ઘેરે પાછા વરસાદ પડે, લે તકલીફ. પાછી દોડા દોડી
0: દોડી ચાલશે.
1: બરાબર છે. એટલે વરસાદની બહુ જ રાહ જોતા હોય ને. વરસાદ એક બે વાર પડે ને ત્યારે ખુબ આનંદ થાય, અને પછી જેવો બરાબર સરસ મજાનો જામી જાય ત્યારે એવું થાય કે હવે આ વરસાદ થોડોક બંધ રહેતો સારું.
0: હા, એવું બી થાય.
1: હા, આપણે ગુજરાતીમાં એક માધુરીજી કહેવત છે, વરસાદ ને વહુને જશ નહીં.
0: એવું કહેવાય છે.
1: બરાબર છે. સારું સારું માધુરીજી, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
0: થેન્ક યુ.
1: આવજો આવજો.

0: હેલો,
1: હેલો,
0: હાય. કોણ વાત કરે છે મારી સાથે? આપણી
1: શાંતિ.
0: બીજી વાર વાત થઈ હે ને.
1: હા
0: તો તમારી પસંદનું ગીત સાંભળ્યું તું કે નહીં?
1: હા શાનવી જતી રહી શરમાઈને.
0: કેમ છો?
1: બસ તો મજામાં.
0: બસ
1: ગયા વખતે બી તમારી જોડે જ વાત થઈ હતી.
0: તો સારું ને કે ના ગમ્યું?
1: ના ગમ્યું ને, કેમ નહીં ગમ્યું.
0: બરાબર છે. તો પસંદગીનું ગીત સાંભળેલું કે નહીં?
1: સાનવીની પસંદગીનું ગીત, એમાં એવું થયું હતું કે બીજા બધા મને કીધું કે એ દિવસે એફએમ માં કામમાં એટલી હતી ને તો એફએમ રહી ગયું છું, તો ના તું ચાલુ થયું.
0: લે તો પછી આ વખતે કેવી રીતે હું નહીં સંભળાવું?
1: તો પછી એ દુખી થઈ જશે.
0: કયું ગીત સંભળાવીએ બોલો આ વખતે?
1: કોઈ બી આપી દો ને વાંધો નહીં, તમારી પસંદગીનું સંભળાવો.
0: મારી પસંદગીનું કયું ગીત સંભળાવીશ હું? DDLJ નું સંભળાવીશ તમને, મારી પસંદગીનું.
1: ચોક્કસ.
0: ઠીક છે, તો એને કેજો ફરી શરમાઈને આવી જતી ના રે, વાતો કરે અમારી સાથે.
1: લો ને આવી છે ફરી, તમે
0: આપો,
1: વાત
0: આપો,
1: કરી દો.
0: આપો.
2: હેલો.
0: હેલો.
2: હા,
0: તો કેમ જતા રહ્યા હતા તમે?
2: સ્કૂલ હતી, તો સ્કૂલે હતી.
0: અરે અત્યારે ક્યાં સ્કૂલે હતા તમે? અત્યારે હલો મમ્મા લાગ્યો ફોન એવું કહીને જતા રહ્યા, તો સ્કૂલે જતા રહ્યા હતા?
2: ના,
0: ખાલી ખાલી ઘરમાં સ્કૂલ બનાવી છે તમે. તો સ્કૂલ ચાલુ થઈ ગઈ? કેટલા વાગ્યાનો ટાઈમ છે સ્કૂલનો?
2: 7 વાગે.
0: તો આજે નથી ગયા?

0: તમે સ્કૂલે?
1: ના,
0: રજા પાડી દીધી આજે ખાલી ખાલી?
1: સોરી.
0: વાહ, બહુ સરસ. તો દર સોમવારે રજા પાડી દેવાની, તમારે ફોન લગાવવા હે ને. કેટલી મજા આવે. ફેવરિટ સબ્જેક્ટ કયો? ફેવરિટ રમત કઈ તમારી? હસવાની. ફૂલ રેકેટ. વાહ, બહુ સરસ. સારું, ફરી મળીશું આવતા સોમવારે. પાછી રજા પાડીને ફોન કરજો. સારું સારું, તો તમને સંભળાવીશું મારી પસંદગીનું ગીત. આવજો.
1: બાય
0: બાય.

તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 2 64 84 95. અમારો STD કોડ છે 0265 0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10 થી 11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.

0: मिस्टर नटवरलाल से ये गाना आपने सुना, अमिताभ बच्चन की आवाज़ में। गीत लिखा आनंद बख्शी साहब ने और संगीत दिया था राजेश रोशन ने। लेते हैं कार्यक्रम में एक छोटा सा ब्रेक।
1: इंजीनियरिंग માં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજે આઈટી સાવલી આપે છે 100% જો

0: top placement we guarantee.
1: Visit our website kgit.org today.
2: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

કેજીઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. દોસ્તો, બાતે ચલ રહી હૈ ગુરુ પૂર્ણિમા કી. ક્યા આપકો યે બાત યાદ હૈ કે જબ હમ છોટે થે તો છોટે છોટે લમ્હે જો હમને સ્કૂલ મેં બિતાએ હમારે લિયે કિતને જ્યાદા ખાસ થે. જબ ટીચર જબ કભી કોઈ સવાલ કા જવાબ હમે નહીં આતા થા, જબ ટીચર સિખાતી થી ઓર હમ ભૂલ જાતે થે તો ટીચર કે પાસ જાતે થે ઓર પૂછતે થે કે ઇસ સવાલ કા ક્યા જવાબ હૈ, મુજે નહીં આતા, મુજે આપ બતાઈએ. અંદર સે એક ડર ભી લગતા થા કે ટીચર કહીં ડાંટ ના દે હમકો. ફિર ભી હમ પૂછને કી હિંમત કરતે થે ઓર વો જો હમારે ફેવરિટ ગુરુ યા ટીચર હોતે થે વો કહેતે થે કોશિશ કરો, તુમ કર સકતે હો. જિંદગી મેં ભી કભી એસા લગે કે રાસ્તે બંધ હો ગયે હૈ તો યાદ કીજિયેગા અપને ગુરુ કી ઇસ બાત કો, અપને ટીચર કી ઇસ બાત કો કે જબ હમ વિશ્વાસ કરતે હૈ તો રાસ્તા જો હૈ વો અપને આપ હી ખુલ જાતા હૈ. આપને વો બાત તો સુની હી હોગી ના, ખુદ હી કો કર બુલંદ ઇતના, ખુદ હી કો કર બુલંદ ઇતના કે ખુદા ખુદ બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હૈ.

0: પૂરી દાંડિયા બજાર વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: દોસ્તો, ક્યા યાદ હૈ આપકો અલમારી કી કિસી કોને મે રખી વો પુરાની સ્કૂલ કી ડાયરી, બ્લેકબોર્ડ પર ચોક સે જો કટ કટ आवाज करके हम लिखते थे और रिपोर्ट कार्ड पर लाल पेन से लिखा वेरी गुड. जी हाँ दोस्तों, ये सिर्फ यादें नहीं हैं, ये वो नींव है जिस पर आज हम खड़े हैं. गुरु सिर्फ वो नहीं होते जो हमें गणित या इतिहास पढ़ाते हैं, गुरु वो भी होते हैं जो हमें गिरकर दोबारा खड़ा होना सिखाते हैं, हौसला बढ़ाते हैं.
3: చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడిగిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికిచకచో గిలిగిలిమల్ సులుసులుమల్ మకరక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలిసిలిసిలిగో బగడదుం జగడదుం చికిచకచో.

0: यह आवाज थी लता मंगेशकर की और फिल्म का नाम था महबूबा। और अब आपसे करते हैं दो सवाल हमेशा की तरह। आज का विषय क्या है ये तो आपको पता चल ही गया है और हमारे सभी श्रोताओं ने, लगभग सभी श्रोताओं ने लिख भी दिए हैं कि कौन कौन से ऐसे गाने हैं जिन्हें फिल्मों में नहीं रखा गया है। लेकिन हाँ, इसके लिए आपको बहुत ज्यादा ढूंढना भी पड़ेगा क्योंकि कई बार क्या होता है हमें गलत जानकारी भी मिल जाती है। बहुत सारी खोज के बाद ये पता चलेगा कि कौन से गाने फिल्मों में रखे गए और कौन से हटा लिए गए। जैसे कि फिल्म महबूबा का गीत अभी आपने सुना था, इसके लिए जब हम पढ़ रहे थे, इसके बारे में खोजबीन कर रहे थे, तो पता चला था कि इस गाने को जो है फिल्म की लंबाई या कहानी की जरूरत के कारण, मतलब कहानी की
1: नमस्कार, आकाशवाणी समाचार जयेश वेगड़ा वांचे छे। सौप्रथम मुख्य समाचार। વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે, રાજ્યસભામાં 2 વાગ્યા સુધી સ્થગિત, હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની ભારતે સખત શબ્દોમાં ટીકા કરી, ઓરિસ્સામાં ભારે વરસાદ બાદના પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, આસામમાં સ્થિતિમાં સુધારો। આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી અને ભારતીય શેરબજારમાં વધારા સાથે કારોબાર, સેન્સેક્સ 840 અને નિફ્ટીમાં 240 અંકોનો ઉછાળો। સમાચાર વિગતવાર। નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં આજે કાર્યવાહી ખોરંભે ચડી છે। લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ ગ્લાસ્ગો ખાતે 23મા કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને એથ્લીટ ગુલવીરસિંહને અભિનંદન આપ્યા। બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા। શ્રી બિરલાએ આરોપ લગાવ્યો કે કેટલાક વિપક્ષી સભ્યો જાણી જોઈને પ્રશ્નકાળમાં ખલેલ પહોંચાડી રહ્યા છે।
2: પ્રશ્નકાળ કે બાદ इस चर्चा में भाग लीजिए। आप माननीय सदस्यों के हक को नहीं मार सकते, ये तरीका उचित नहीं है। आप अगर सदन को व्यवधान करना चाहते हैं, नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं, ये संसदीय परंपराओं के अनुरूप नहीं है।
1: દરમિયાન નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે વિપક્ષ દ્વારા કરાયેલા હોબાળાને કારણે રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે। ગૃહને પહેલા બપોરે 12 વાગ્યા સુધી

0: સ્થગિત કરવામાં આવ્યું હતું. પ્રથમ મુલતવી રહ્યા બાદ જ્યારે ગૃહ ફરી શરૂ થયું ત્યારે સ્પીકર સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખતા ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. સવારે 11 વાગે ગૃહ શરૂ થયું ત્યારે કોલસા, ખાણ અને સ્ટીલ પર સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026ની જોગવાઈ પર ચર્ચા ન કરવાનો અને સંસદીય ચર્ચા દરમિયાન ગૃહમાં વિવિધ રાજકીય મુદ્દા ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ વિધેયક વિદ્યાર્થીઓની ચિંતાઓ અને માંગણીઓને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે.
1: આજ હમ ઉમીદ કરતે રાહુલ ગાંધીજી ઓર બાકી લોગ બિલ પે બોલે, ઇતના મહત્વપૂર્ણ બિલ પે ચર્ચા હો રહે ઓર વો ઇધર ઉધર કા બાત કરકે ભટકાને કે લે ઓર રાજનીતિકરણ કરકે વો ધ્યાન ભટકાના ચાહતે હૈ. ઇતના અચ્છા બિલ લાયા હૈ ઓર એક્ઝામિનેશન કો લેકર કે કોઈ ઓર સજેશન હૈ તો સજેશન દે સકતે હૈ કોંગ્રેસ પાર્ટી. ઇતના મહત્વપૂર્ણ બિલ હૈ ઓર બિલ પે નહીં બોલતે હૈ, યે ઠીક બાત નહીં હૈ.
0: ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરમાં કેટલાક દરિયાઈ જહાજો પર થયેલા હુમલાની કડક ટીકા કરી અને કહ્યું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક શિપિંગ અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ચાલી રહેલો સંઘર્ષ થોડા સમય માટે અટક્યા બાદ ફરી ચિંતાજનક રીતે હુમલાઓ શરૂ થયા છે. શ્રી હરીશે આ મહિને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા અનેક જહાજો GFS ગેલેક્સી, MT અલ બાહિયાન અને MT મુંબાસા પર થયેલા હુમલાઓની ભારતે સખત ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા મુક્ત અને અવરોધ વિના નેવિગેશન અને વાણિજ્ય પુનઃસ્થાપિત થવું જોઈએ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જાપાનના લોકો અને સરકાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા ભારતના સમર્થન અને એકતા વ્યક્ત કરી છે. તેમણે ભૂકંપથી પ્રભાવિત તમામ લોકોની સલામતી અને ઝડપથી સ્વસ્થતા માટે પણ પ્રાર્થના કરી. ગઈકાલે આવેલા શક્તિશાળી ભૂકંપમાં જાપાનના કુમામોટો વિસ્તારમાં મૃત્યુ આંક વધીને 13 થયો છે. વીજ પુરવઠો ખોરવાતા પરિવહન પ્રણાલીઓને નુકસાન અને તીવ્ર ગરમીના કારણે આશ્રયસ્થાનોમાં રહેતા હજારો લોકો માટે રાહત પ્રયાસોમાં અવરોધ આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઓરિસ્સામાં અવિરત વરસાદને કારણે ભારે પૂર આવ્યું છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન ભારે અસ્તવ્યસ્ત થયું છે. ભદ્રક જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભંડારી, પોખરી અને ધામનગર બ્લોકના મોટા વિસ્તારો ડૂબી ગયા છે. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારો અને ખેતીની જમીનમાં ઘૂસી ગયા છે. આખું આપરામાં બૈતરણી નદી હજુ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવી છે અને નદીના પાણીના સ્તર પર નજીકથી નજર રાખી રહ્યા છે. વહીવટીતંત્રે નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓને સતર્ક રહેવા અને સરકારી સલાહનું કડક પાલન કરવા વિનંતી કરી છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માને ઉપરી આસામમાં આવેલા વિનાશક પૂર બાદ ચાલી રહેલા રાહત કાર્યો અંગે જાણકારી મેળવી. ડોક્ટર શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી શાહે તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુનઃસ્થાપન અને પુનઃનિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. દરમિયાન શિવસાગર, ગોલાઘાટ, ચરાઈદેવ અને જોરહાટ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને પુનર્વસન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વીય મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દિલ્હી, કોંકણ, ગોવા, કેરલમ અને માહેમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. આગામી બે દિવસ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ

બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી પડવાની પણ આગાહી કરી છે. વાઘના સંરક્ષણ, કુદરતી રહેઠાણોનું રક્ષણ અને વાઘની વસ્તીમાં ઘટાડાને રોકવા અંગે જાગૃતિ લાવવા માટે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણીનો આરંભ નવેમ્બર 2010માં રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિતિ દરમિયાન કરવામાં આવી હતી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વના 75% વાઘની સંખ્યા 3,682 છે, જે દેશના 58 અભયારણ્યોમાં વસે છે. ભારત વાઘ સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વાઘ દિવસ નિમિત્તે વન્યજીવન પ્રેમીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે વિશ્વની વાઘની વસ્તીના 70% વાઘ ભારતમાં છે. તેમણે કહ્યું કે ભારતના વાઘ સંરક્ષણ પ્રયાસો સદીઓ જૂની સંસ્કૃતિ દ્વારા પ્રેરિત છે, જે પ્રકૃતિ સાથે સુમેળ સાધે છે અને લોકોની સામૂહિક ઇચ્છાશક્તિ દ્વારા સંચાલિત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 850 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 240 અંક જેટલો વધીને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે આઈટી, મેટલ અને એફએમસીજીના શેરોમાં લેવાલી, જ્યારે કેપિટલ ગુડ્સ, પાવર અને સર્વિસીસના શેરોમાં વેચવાલી જોવા મળી છે. કરાઈકલ ફિશિંગ બંદર ખાતે યાંત્રિક માછીમારી બોટમાં ગઈકાલે માછલીઓ ઉતારતી વખતે શંકાસ્પદ ઝેરી ગેસનો ભોગ બનતા એક માછીમારનું મોત થયું હતું અને અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે, રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત. હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની ભારતે સખત શબ્દોમાં ટીકા કરી. ઓરિસ્સામાં ભારે વરસાદ બાદના પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, આસામમાં સ્થિતિમાં સુધારો. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. અને ભારતીય શેરબજારમાં વધારા સાથે કારોબાર, સેન્સેક્સ 840 અને નિફ્ટીમાં 240 અંકોનો ઉછાળો. હવે પછી આ 2 વાગ્યાની

0: कहा कि भारत ने बाघों के संरक्षण में शानदार सफलता हासिल की है।
1: हमारी जो टाइगर पॉपुलेशन 2226 थी वो बढ़कर 3600 से ज्यादा हुई। 2014 में 47 टाइगर रिजर्व्स होते थे, उनकी संख्या बढ़कर भी 58 हुई है। एलिफेंट रिजर्व्स की संख्या जो 28 होती थी वो भी पिछले 10 वर्षों में बढ़कर के 32 हुई है। डेजिग्नेटेड रामसर साइट्स की संख्या 26 थी जो बढ़कर के अब 100 हो गई है।
0: इस दौरान श्री यादव ने राष्ट्रीय बाघ संरक्षण प्राधिकरण द्वारा विकसित इको टूरिज्म वेब पोर्टल का भी शुभारंभ किया। इस पोर्टल पर सभी बाघ अभयारण्यों की जानकारी उपलब्ध है। ग्लासगो में राष्ट्रमंडल खेल 2026 में गुलवीर सिंह ने पुरुषों की 10,000 मीटर दौड़ में रजत पदक जीतकर इतिहास रच दिया है। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने रजत पदक जीतने पर गुलवीर सिंह को बधाई दी है। और अंत में मुख्य समाचार एक बार फिर। लोकसभा में आज लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पर फिर चर्चा। सरकार ने कहा विधेयक का उद्देश्य परीक्षा प्रणाली में विद्यार्थियों का विश्वास बढ़ाना है। गृह मंत्री अमित शाह ने असम में बाढ़ राहत कार्यों की समीक्षा की। भारत ने होर्मुज जलडमरू मध्य में हाल में हुए कई समुद्री जहाजों पर हमलों की कड़ी निंदा की। पाकिस्तानी सेना की बर्बर कार्रवाई के बाद पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में मरने वालों की संख्या 40 हुई और आज अंतर्राष्ट्रीय बाघ दिवस है। इसके साथ ही दोपहर समाचार का यंग समाप्त हुआ। नमस्कार।
2: आप सुन रहे हैं विविध भारती।
3: नमस्कार। आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार जयेश वेगड़ा वांचे छे। स्थानिक स्वराजनी खाली पड़ेली 13 बैठकोनी पेटा चूंटणी माटे गईकाले मतदान योजायुं हतुं। तेम जूनागढ़ महानगरपालिकानी एक बैठक पर सरेराश 57%, देवगढ़ बारिया नगरपालिकामां 77% अने विसनगर नगरपालिकामां 36, आणंद जिल्ला पंचायतमां 58%, हळवद तालुका पंचायतमां 71%, पोशीना तालुका पंचायतमां 81%, नेत्रंग तालुका पंचायतमां 80% अने फागवेल तालुका पंचायतमां 68% मतदान नोंधायुं। आ तमाम बैठकों पर मतगणतरी 30 जुलाईए थशे। आध्यात्मिक अने शैक्षणिक गुरुओं ने समर्पित गुरु पूर्णिमानी आजे उजवणी थई रही छे। गुरु पूर्णिमाने व्यास पूर्णिमा पण कहेवाय छे। આ દિવસે લોકો ગુરુઓને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં શામળાજીના સુપ્રસિદ્ધ આદિજાતિ ધામ લુસડિયા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી। તેમણે સંત સુરમલદાસજીની સમાધિ ધૂણો અને રામદેવ પીરની પ્રતિમાના દર્શન કર્યા। દરમિયાન શ્રી પટેલે ભક્તોનું અભિવાદન ઝીલી તેમની સાથે સંવાદ પણ કર્યો। ઉપરાંત શ્રી પટેલે સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું।
4: આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ। આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે અમે પણ એમના
3: દરમિયાન મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ તરભ વાળીનાથ મહાદેવના દર્શન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી। મંત્રીએ વાળીનાથ ધામના મહંત જયરામ ગિરિબાપુના આશીર્વાદ લઈ સમગ્ર જિલ્લાની જનસુખાકારી માટે મંગલ કામના કરી। ઊંઝા ઉમિયાધામમાં પણ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, તો બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને સાચા હીરા જડિત સુવર્ણ વાઘા સેવંતી ગલગોટાના મિશ્ર પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો છે। આ સાથે જ હનુમાન દાદાને મોહન થાળનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો। છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગર શહેરમાં વિવિધ ગાદીપતિઓ સંતો મહંતોના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। શિક્ષણ રાજ્યમંત્રી રીવાભાઈ જાડેજા, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પણ ગુરુનું પૂજન કરી તેમના આશીર્વાદ લીધા હતા। ભાવનગરમાં યાત્રાધામ બગદાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે 1,00,000થી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના આશ્રમમાં સવારથી જ ભક્તોનો ધસારો

જોવા મળી રહ્યો છે. આ સાથે જ ચોતરફ બાપા સીતારામના ગગનભેદી નારાથી બગદાણા ગુંજી ઉઠ્યું છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ચાંદીપુરા વાયરસને પગલે એક બાળકીના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દેલવાડા ખાંટ ગામમાં 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વડનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ ખસેડાઈ હતી. જોકે બીજા દિવસે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આમ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નોંધાયું છે. બોટાદ જિલ્લાના રાણપુરાના કનારા નાગનેશ વચ્ચે ગાડી પલટી જતા 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ગાડી ભીમદાળથી અરણેજ તરફ જઈ રહી હતી તે સમયે ગાડીના ચાલકે કાબુ ગુમાવતા ગાડી પલટી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઇજાગ્રસ્તોને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વીરવાડામાં ઇજાગ્રસ્ત અજગર માટે 1962 કરુણા એમ્બ્યુલન્સ દેવદૂત બની છે. એક અજગર ટ્રેક્ટરના પાવડા નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગેની જાણ કરુણા એમ્બ્યુલન્સને થતાં ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરની સમયસર અને જરૂરી સારવાર શરૂ કરી હતી. વન વિભાગ અને 1962 કરુણા એમ્બ્યુલન્સની કામગીરીને પ્રજાજનોએ બિરદાવી હતી. રાજ્યમાં મેઘરાજાએ આંશિક વિરામ લીધો છે. દરમિયાન આગામી 2 ઓગસ્ટ સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. તેને લઈને માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજ્યમાં ગત 24 કલાકમાં 14 જિલ્લાના 27 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 56.22% વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: મેં હું ઠુમરી તું હે ખ્યાલ, મતલબ કમાલ હે ના, યે દેખિયે રાજેન્દ્ર કિશન ક્યા લિખતે હૈ ઇસ ગાને કા મુખડા.
3: મુઝે કહેતે હૈ મુઝે

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
1: केजेआईटी सावली धोरण 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
2: ડિપ્લોમા બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
3: કેજેઆઈટી સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: એમ કે ફર્નિચર 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
0: ઇસ કાર્યક્રમ મે આપ સભી કા સ્વાગત હે। કાર્યક્રમ કી પહેલી પેશકશ ફિલ્મ કાશ્મીર કી કલી સે SH बिहारी के लिखे गीत की धुन बनाई है OP नैयर ने, आवाज दे रहे मोहम्मद रफी और आशा भोसले।

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: ब्रो, लग्नની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: કોઈ રાઇટર તો હોતા નહીં થા. તો ગઢરણત ભવન શું આયો વિનાયક, કરો એ નસી તી વિને ધરી મારા દિલીપ.

0: પૂજા પ્લસ, પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: કરોડો કી સંખ્યા મેં સુન રહે રેડિયો સે કામ લગાએ તો મેને તબ અપની આવાજ મેં કંપન લાતે હુએ કહા થા કે યે મેચ અબ કમઝોર દિલ કે ઇન્સાનો કે લિયે નહીં રહે ગયા હૈ.
2: જાની માની ક્રિકેટ કમેન્ટેટર સુશીલ દોશી કી જિંદગી કી કહાની મેટિની શો 1 અગસ્ત દિન મે 11 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
3: આય હાય.
4: और ये है कार्यक्रम की अंतिम पेशकश प्रेम रोग फिल्म से. गीतकार संतोष आनंद, संगीतकार लक्ष्मीकांत प्यारेलाल, आवाजें सुधा मल्होत्रा और अनवर की.

0: नारायण क्यों
1: फिर से
2: બ્રો લગ્નની શોપિંગ થઈ?
3: હા વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન. કચ્છમાં કેફી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા

0: નશીલી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા પંજાબના 5 આરોપીને 10 વર્ષની સખત કેદની સજા. રાજ્યમાં મેઘરાજાનો આંશિક વિરામ. આવતીકાલથી ભારે વરસાદની આગાહી. અને મધ્યપ્રદેશમાં યોજાયેલી તરણ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી કશવી માકડિયાએ 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. લોકસભાએ આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયકથી જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરાયો છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત કબજે કરવા જેવી કડક દંડની જોગવાઈ સામેલ છે. કેસના ઝડપી નિકાલ માટે વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને દરરોજ સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવાનો પણ આદેશ અપાયો છે. વિધેયકમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય તે તારીખથી 2 મહિનામાં ગુનાઓની તપાસ પૂર્ણ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કેસની સુનાવણી આરોપનામું દાખલ થવાની તારીખથી 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, આ વિધેયકમાં સુધારો કાયદોને વધુ કડક બનાવવા તથા ત્વરિત ન્યાય અપાવવા લવાયો છે.
1: कल ही प्रधानमंत्री जी ने एक टास्क फोर्स का भी ऐलान किया है टू रिकमेंड रिफॉर्म्स टू मेक द एग्जाम्स सिस्टम्स लीक प्रूफ. उसमें कुछ एक बड़े वरिष्ठ लोग सम्मिलित किए गए और साथ ही साथ जो राधा कृष्ण कमेटी गठित की गई थी 22 जून 2024 में, उसमें से जो 46 की रिकमेंडेशंस थी उसमें से भी 35 इम्प्लीमेंट हो चुकी है. सरकार की नीति ईमानदार है और ये संशोधन भी एक ईमानदाराना प्रयास के तहत लाया जा रहा है और मुझे विश्वास है कि किसी भी दल के नेता को इसमें कोई आपत्ति नहीं होगी.
0: तो आ अंगे डांग वलसाडना सांसद धवल पटेले प्रतिक्रिया आपी छे.
2: आज हमारे पार्लियामेंट में द पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर मींस अमेंडमेंट बिल 2026 पूर्ण बहुमति से पास हो गए हैं और इसके बाद कोई भी क्रिमिनल अगर पेपर लीक करता है तो उस पर कड़ी से कड़ी सजा का प्रोविजन ये बिल में है और साथ साथ 5 महीने के अंदर कोई भी पेपर लीक हुआ तो इन्वेस्टिगेशन, हियरिंग और जजमेंट कम्प्लीट करना है.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આવતીકાલે પેટાચૂંટણી માટે થનારા મતદાનને લઈ ચૂંટણીતંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 260 મતદાન મથક પર 100% વેબકાસ્ટિંગ, મોબાઇલ ડિપોઝિટ ફેસિલિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. 2,19,494 મતદારો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું ભાવિ નક્કી કરશે.
3: વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે 62 સ્થળ પર 260 મતદાન મથકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. તેમાં પ્રતિ મતદાન મથક સરેરાશ 844 મતદારને આવરી લેવાયા છે. તમામ મતદાન મથક પર રેમ્પ, પીવાના પાણી, વીજળી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ 2 મતદાન મથક સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા અને 2 મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે, જ્યાં વ્હીલચેર સહિતની જરૂરી સુવિધાઓ રહેશે. આ ઉપરાંત 5 આદર્શ મતદાન મથક પણ સજ્જ કરાયા છે. આ ઉપરાંત મતદારો પોતાના મોબાઇલ જમા કરાવી શકે તે માટે મતદાન મથકોની બહાર મોબાઇલ ડિપોઝિટ સેન્ટર તૈયાર કરાયા છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. કચ્છની અદાલતે કેફી પદાર્થની હેરાફેરી મામલે પંજાબના ગુનાહિત સમૂહના 5 આરોપીને 10 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 2,00,000 રૂપિયાના દંડની સજા સંભળાવી છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 13 જુલાઈ 2023 ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGને પંજાબના કેટલાક લોકો ગેરકાયદે કેફી પદાર્થ વેચવા કચ્છમાં ગ્રાહકોની શોધમાં હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ નકલી ગ્રાહક તૈયાર કરી માધાપર પાસેથી પોલીસે આ 5 આરોપી પકડ્યા હતા. ભુજની 3 અધિક સેશન અને સ્પેશિયલ NDPS અદાલતે 5 આરોપીને દોષિત ઠેરવી આ સજા કરી છે. ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના સૌની ગામ નજીક હિરણ નદી પર બંધ બનાવવાની સરકારે મંજૂરી આપી. રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે આ અંગે સરકારને રજૂઆત કરી હતી. 28 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ બંધથી આસપાસના વિસ્તારને લાભ થશે તેમ તેમણે જણાવ્યું છે.
4: આ ડેમથી આજુબાજુના ઓછામાં ઓછા 10-12 ગામોને ફાયદો થશે અને પાણીનો સંગ્રહ પણ થશે અને જે પાણી દરિયામાં જતું રહેતું એ પાણી ઉનાળાના સમયે પણ કામ લાગશે. વાત કરું તો સૌની ભેરાડા મંડો

0: సూర్యా నావద్రా ఇంద్రోల్ పండువా నాఫడా బోడాస్ సునారియా కాటలీ ప్రభాస్ పాటణ ఓజీ విస్తార్ ఇణાજ અને મોરાજ આ બધા ગામોના ગામતળ જે કુવાના તળ છે એ તળ ખૂબ ઊંચા આવશે.
1: સાણંદમાં સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડની સબસિડરી કંપની સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 3600 કરોડ રૂપિયાના ખર્ચે ઓએસએટી સુવિધા શરૂ કરવામાં આવી છે. ચેન્નાઇના મુરુગપ્પા ગ્રુપે 1951માં હર્ક્યુલિસ સાયકલ લોન્ચ કરી ત્યારે ભાવનગરના મહારાજાએ આ ગ્રુપની સાયકલ ફેક્ટરીનું ઉદઘાટન કર્યું હતું. તે ગ્રુપની કંપની હવે સાણંદમાં સેમી કન્ડક્ટર ચીપ બનાવીને દેશ વિદેશ મોકલે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં શામળાજીના સુપ્રસિદ્ધ આદિજાતિ ધામ લુસડિયા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી. જામનગરની જલારામ સેવા સંસ્થા દ્વારા ભોજલધામ ખાતે 10 ફૂટ વ્યાસનો વિશ્વવિક્રમી બાજરાનો રોટલો અર્પણ કરાયો, તેમજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આ રોટલા માટે સંસ્થાને પ્રમાણપત્ર પણ એનાયત કરાયું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ જામનગરમાં વિવિધ આશ્રમમાં સાધુ સંતોના આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી.
2: આજના આ પાવન દિવસે હું સમગ્ર જનતા જનાર્દનને નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ગુરુનું માર્ગદર્શન અને એમણે ચિંધેલા પથ ઉપર ચાલી અને લોક કલ્યાણના સમાજ કાર્યમાં આપણે બધા સૌ સહભાગી બનીએ અને ભારત જે દિશામાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ માટે આપણે બધા દેશના નાગરિક તરીકે પથદર્શક બની શકીએ.
1: ભાવનગરની સ્વામિનારાયણ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજીનું મહત્વ દર્શાવતી પ્રાર્થના અને ભજન રજૂ કરાયા. દેવ જેઠીબાઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓએ ગુરૂ મહિમા જ્ઞાન સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા. તો ડાંગની કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વૈદિક કાળની પ્રાચીન ગુરૂ શિષ્ય પરંપરાને યાદ કરવામાં આવી. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે દાસે કહ્યું કેટલાક વિસ્તારમાં આવતીકાલથી ભારે વરસાદ તો 31 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
3: આજ હેવી રેનફોલ આઇસોલેટેડ પ્લેસીસ મે દિયા ગયા હૈ ગુજરાત રીજન મે. કલ કે લીએ એક કા દો કા સ્થાન મે હેરી હેવી રેનફોલ કા વોર્નિંગ હેવી ટુ હેરી હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ ઓરેન્જ વોર્નિંગ કે સાથ ગુજરાત રીજન મે. ઓર ફિશરમેન ભાઈ કે લીએ જો વોર્નિંગ દિયા ગયા હૈ 30th જુલાઈ સે લેકર 1st અગસ્ત તક ઇસમે સાઉથ ગુજરાત કે જો તટીય ક્ષેત્ર હૈ ઇસકે લીએ વોર્નિંગ દિયા ગયા હૈ.
1: દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 4 વાગ્યા સુધીમાં 38 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં થયાના અહેવાલ છે. દરમિયાન સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 129 મીટરે પહોંચતા 70% પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાને રાખી ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે વેધર વોચ ગ્રુપની એક બેઠક યોજાઈ. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે લોકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં ખરીફ મોસમમાં અત્યાર સુધીમાં 70% એટલે કે 59,26,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર સંપન્ન થયું છે. તેમાં કપાસનું સૌથી વધુ 20,00,000 હેક્ટર અને 17,50,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હોવાનું કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ભાવનગરના ખેલાડી કશ્વી માંકડિયાએ તરણ સ્પર્ધામાં 2 ચંદ્રક જીત્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલી સ્પર્ધામાં નૈમિષારણ્ય શાળાના આ વિદ્યાર્થીનીએ 11 વર્ષથી ઓછી વયવર્ગની 50 મીટર બટરફ્લાય સ્ટ્રોક શ્રેણીમાં ઉત્તમ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક જીત્યો છે. ત્યારબાદ તેમણે 200 મીટર વ્યક્તિગત ચંદ્રક શ્રેણીમાં પણ રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. કશ્વીના શિક્ષક માતા પિતા સહિતના લોકોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત એકમો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી રાહત પેકેજ એસડીઆરપી ઓનલાઇન પોર્ટલ પર 3,857 અરજી નોંધાઈ છે. સ્થળ ચકાસણી પૂર્ણ થયા બાદ સહાય ચૂકવણી કરશે તેમ જિલ્લા કલેક્ટર તેજ

તેજસ પરમારે જણાવ્યું છે. રાજકોટ મંડળની પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે પોરબંદરની જગ્યાએ રાજકોટથી બપોરે 1:30 વાગે ઉપડશે, જ્યારે પોરબંદર અને રાજકોટ વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ દળની વધતી સંખ્યા અને નવા ઉભરતા પડકારને ધ્યાનમાં રાખીને વાર્ષિક ડીજીપી કમેન્ડેશન ડિસ્કની સંખ્યા વધારીને 148 કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન. કચ્છમાં કેફી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા પંજાબના 5 આરોપીને 10 વર્ષની સખત કેદ અને સજા. અને રાજ્યમાં મેઘરાજાનો આંશિક વિરામ. આવતીકાલથી ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 MHz પર. હવે સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં જાવેદ અખ્તરના બોલ તથા રાજેશ રોશનનું સંગીત. ફિલ્મ છે પાપા કહેતે હૈં.

નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર. રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. બગડતી હવા ગુણવત્તાના પડકારનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાહન નવીનીકરણ પહેલ પરિવર્તનને મંજૂરી આપી. પીઓજેકેમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષાદળોની કાર્યવાહી બાદ મૃત્યુઆંક વધીને 40 થયો. અને કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરૂંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર થયું.

0: આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાની જોગવાઈ સામેલ છે. કેસોના ઝડપી નિકાલની ખાતરી કરવા માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો આદેશ અપાયો છે. તે વધુમાં જોગવાઈ કરે છે કે ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયની તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ થવી જોઈએ. ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે નવું વિધેયક વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણની સુરક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
1: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर्स की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया. स्पेशल फास्ट ट्रैक फोर्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए. उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया और आने वाले दिनों में बाकी स्थानों पर.
0: વિપક્ષના આચરણ પર પ્રહાર કરતા ડોક્ટર સિંહે કહ્યું, જ્યારે કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર પર ચર્ચા થઈ રહી છે ત્યારે વિપક્ષ સૂચનો આપવાને બદલે રાજકારણ રમી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર શ્રી ગાંધીના આરોપોનો જવાબ આપતા ડોક્ટર સિંહે કહ્યું કે સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે કોઈ ગોળીબાર થયો નથી અને ફક્ત આંસુ ગેસનો ઉપયોગ કરાયો છે.
2: ये बार बार स्पष्ट किया गया कि गोली चली ही नहीं, टीयर गैस का इस्तेमाल हुआ. लेकिन जब गोली चली ही नहीं तो आदेश देने का सवाल ही पैदा होता और आदेश देने का अधिकार मैजिस्ट्रेट के पास रहता है, मंत्री के पास नहीं.
0: ચર્ચામાં ભાગ લેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા હવે ખૂબ મોંઘી થઈ ગઈ છે. વિધેયક પસાર થયા બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી છે. લોકસભાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ સંસદના શિયાળુ સત્ર 2026ના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધી લંબાવ્યો છે. સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ પીપી ચૌધરીએ બંધારણ 129મું સુધારા વિધેયક 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા સુધારા વિધેયક 2024 પર સંયુક્ત સમિતિનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ વિધેયક લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એક સાથે ચૂંટણીઓ યોજવાનો પ્રયાસ કરે છે. ગૃહમાં આ પ્રસ્તાવને ધ્વનિમત દ્વારા પસાર કરાયો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો હેતુ જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરવાનો છે. આ વિધેયક જોગવાઈ કરે છે કે જો કોઈ જન્મ અથવા મૃત્યુની જાણ રજીસ્ટ્રારને 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી સમયમાં કરવામાં આવે તે ફક્ત જિલ્લા મેજીસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અથવા એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરીથી નોંધણી કરી શકાય છે. વિધેયકમાં વધુમાં જણાવાયું કે જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજીસ્ટ્રારને 2 વર્ષથી વધુ સમયમાં કરવામાં આવે છે તો તે ફક્ત જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના આદેશથી જ નોંધાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતીય રેલવેમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે અને વર્ષોથી લેવાયેલા વિવિધ સલામતી પગલાંના પરિણામે અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વ્યાપક અને વિસ્તૃત પરીક્ષણો પછી કવચ વર્ઝન 4.0 આ મહિનાની 20મી તારીખ સુધીમાં દિલ્હી મુંબઈ અને દિલ્હી હાવડા રૂટને આવરી લેતા 2,569 રૂટ કિલોમીટર પર સફળતાપૂર્વક કાર્યરત કરાયું છે. રાજ્યસભાએ આજે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયક રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારો કરશે. પ્રસ્તાવિત કાયદામાં વંદે માતરમને રાષ્ટ્રગાન જનગણમન જેટલું જ વૈધાનિક રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે. આ ગુનાઓ માટે 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે આ સુધારો ફક્ત કાયદાકીય ફેરફાર નથી. તેમણે કહ્યું કે તે ભારતના આત્મા, રાષ્ટ્રીય ચેતના, સાંસ્કૃતિક વારસો અને સ્વતંત્રતાના સંગ્રામના આદર્શો પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિધેયક પસાર થયા બાદ ઉપલા ગૃહમાં ખાસ ઉલ્લેખ શરૂ થયો જ્યાં સભ્યોએ તાત્કાલિક

0: મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પરંપરાગત કલા સ્વરૂપોના કલાકારોના એક જૂથને મળ્યા અને તેમનું કાર્ય નિહાળ્યું. આર્ટિસ્ટ ઇન રેસીડેન્સ કાર્યક્રમ હેઠળ બનારસ ભીંતચિત્ર, થંગકા, નાયક, કેરળ ભીંતચિત્ર, બસોહલી, સુરપુર અને મૈસૂર જેવા કલા સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરતા 12 કલાકારો રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા છે. આર્ટિસ્ટ ઇન રેસીડેન્સ કાર્યક્રમ એ ભારતની કલાત્મક પરંપરાઓની ભાવના દર્શાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. બગડતી હવા ગુણવત્તાના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાયુ પ્રદૂષણ અને નેટવર્ક ઉત્સર્જન ઘટાડવા માટે વાહન સંપત્તિઓના ઝડપી નવીનીકરણ અને પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ પરિવર્તન પહેલને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં જૂના અને ઉચ્ચ ઉત્સર્જનવાળા ટ્રકો અને બસોને સ્વચ્છ ભારત સ્ટેજ BS6 અનુરૂપ અને ઇલેક્ટ્રીક વાહનોથી બદલવાનો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે પરિવર્તન યોજનાનો કુલ નાણાકીય ખર્ચ 9,500 કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં કેન્દ્ર સરકારના 5,041 કરોડ રૂપિયાથી વધુના સમર્થનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના કબજા હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ વધી રહી છે ત્યારે માનવ અધિકાર દસ્તાવેજીકરણ અને દેખરેખ સંસ્થાએ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર ઉચ્ચ કમિશનરના કાર્યાલયને પાકિસ્તાની દળો દ્વારા પ્રદર્શનકારીઓ પર ગોળીબારના અહેવાલો બાદ હસ્તક્ષેપ કરવા હાકલ કરી છે. કાર્યવાહીમાં અત્યાર સુધી 40થી વધુ નાગરિકો માર્યા ગયા અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પીઓકે સ્થિત જૂથ જમ્મુ કાશ્મીર હ્યુમન રાઇટ્સ ઓબ્ઝર્વેટરીએ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારો માટેના ઉચ્ચ કમિશનર વોલ્કર ટર્કને કરેલી તાકીદની અપીલમાં જણાવ્યું કે 27 જુલાઈના રોજ રાવલકોટથી મુઝફ્ફરાબાદ તરફ સંયુક્ત આવામી એક્શન કમિટી દ્વારા આયોજિત શાંતિપૂર્ણ યાત્રા ફરી શરૂ થયા પછી આ હત્યાઓ થઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા છે. સાક્ષીએ મહિલા 51 કિલોગ્રામ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડની કેટલિન ફ્રાયર્સને 5-0થી હરાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ જીત સાથે તે સેમીફાઇનલમાં પહોંચી છે. જ્યારે 70 કિલોગ્રામ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની અરુંધતી ચૌધરીએ ન્યૂઝીલેન્ડની મોર્ગન હેન્ડરસનને 3-1ના વિભાજીત નિર્ણયથી હરાવીને સેમીફાઇનલમાં પહોંચી છે. આ સાથે આજે ભારતનો 2જો ચંદ્રક નિશ્ચિત થયો છે. વિદેશ મંત્રાલયે પુનરોચ્યાર કર્યો છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળનું કાશ્મીર ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે. મંત્રાલયના ફેક્ટચેક યુનિટે જણાવ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણી કવાયત ફક્ત પાકિસ્તાન દ્વારા તેના ગેરકાયદેસર કબજાને છુપાવવા અને પ્રદેશમાં થઈ રહેલા ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર. રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. બગડતી હવા ગુણવત્તાના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાહન નવીનીકરણ પહેલ પરિવર્તનને મંજૂરી આપી. અને કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી હૈ અબ આપ જાગૃતિ.